0: ભગવતી શાંત પ્રસાદ કથતે કિયા છે જદેસે કિયા પે જપે સે
1: કે આ કંજ કરમે કે આ પંજ પરમે
0: કે આ પે જલોકે કે આ દિત સોકે
1: કે આ તૂત ભરને કે પ્રભુત કરને
0: કે રાજન પ્રભા હૈ કે તરમન તુજા હૈ
1: કે અશોક ભરને કે સર્વા પરને
0: કે જગતન કૃતિ હૈ કે છત્રન છત્રી હૈ
1: કે બ્રહ્મ